આપણો કાર્યક્રમ સુણન વાળી સગલી બહેનાને ઘણા હેતુ રામ રામ. ઓર બહેના, કંઈ હાલચાલ હૈ? આપણો કામકાજ શરૂ હોઈ ગયા હૈ ઓર પછી સાંજરી વેલા આઈ હૈ ઓર સાંજરી વેલામાં આપા વાપસ આપણે રસોઈ તરફ દોડા ઓર સોચા કે કોઈ ને કોઈ એડો વાપસ દિમાગમાં આઈ જવા કે હવે આપા એડો કોઈ હલકો ભોજન કરા જેકો પૌષ્ટિક ભી હૈ, આપણે સ્વાસ્થ્ય વાસ્તે ઠીક રહ્યા કરે ઓર ખાસ કર બુઝુર્ગા વાસ્તે, હે ના? તો એના વાસ્તે જરૂરી હૈ કે દિન રોજ જેકો આપ થોડો સો ભારી જીવન આપા જીમ્યો કરી આયા ઉનમાં ભી પાચનરી એક વાત હોણી ચાહીએ, જેને કે અગર નહીં હોયો ઓર થોડો સો પાણી વગેરે જ્યાદા પી લ્યો કર લ્યો રાત્રા તો ઓર ભી પરેશાની હો જાવે. એના વાસ્તે જરૂરી હૈ કે આપણા ખાનપાન રો વિશેષ ધ્યાન રખા, ખાસ કર ઇન મોસમ રે મહિને. પહેલાં કઈ બાર આપણા સોચ્યા કરા કે કોઈ કામ હોતો રહે, એક કામ સોચા દો કામ હોવે, દો સોચા ચાર હોવે, તો કામ એટલે ઉલટ જવા કે જેકો આપણો ખુદરો કામ હૈ, જેકી આપણી ખુદરી સોચ શકા કે ઇન કામને આપણને પહેલો કરવો છે, જે આપણ નહીં કર પાવા, પર ફિર ભી અગર આપણા સમય રપા બંધા થોડી સી આપણને આ લાગે કે ઇન સમય માતે આપણે ઓ કામ કરવો હૈ ઓર વો સમય માતે અગર કામ હો જા તો ઇનસો બડી બાત આપણે વાસ્તે કોઈ ભી નહીં. તો આ શરૂઆત તો અગર આપણે એનો એક પ્લાન બનાવવો પડે કે ભાઈ આજ દિનચર્યા આપણી એડી હૈ, એના અનુસાર આપણે કામ કરવો હૈ, ઓ કામ કરવો હૈ, પહેલી ઇન કામને આપણે પ્રાથમિકતા દેવણી હૈ, ઉને બાદ મેં દૂસરો દેણા. ઓર કઈ બાર આકસ્મિક એડો કામ આ જાય, ઓહો ઓ કામ તો પહેલી આપણે કરવો પડી, તો જેકા જરૂરી કામ હૈ ઉને પહેલી એક આપણે રસોઈ મેં ભી સોચા નહીં, અરે કોઈ મહેમાન આ રહ્યા નહીં ભી આ રહ્યા, બચ્ચા કોઈ ભાગદોડમાં જા રહ્યા, આપણે સ્વયં ને જાણો, તો આપણે સોચતા રહ્યા કે એ કામ કરતા કરતા કઈ આપણા બીચમાં દૂસરો કામ તો નહીં ભૂલ રહ્યા, તો દિમાગ કહીએ એકની જગ્યાએ ચાર બાર જાવે. તો થોડી સોચનની વાત આ હૈ કે જીન કામને આપણે પ્રાથમિકતા દેની હૈ પહેલી વો કામ આપણે કરના હૈ. ઓર બહેના, દૂસરી વાત મેં બતાવણી ચાહું કે કામ રે સાથે આપ સમય કે ભાઈ એક નિશ્ચિત સમય હોયા કરે, જો આપણે કોઈ ઓફિસ જવાનો ટાઈમ હૈ યા બચ્ચા રો સ્કૂલ જવાનો ટાઈમ હૈ યા આપણે સ્વયં રો ભી કામ હૈ કે ભાઈ મને સમય અનુસાર નીકળણો. ઓર નહીં ભી હોવે, આપણે ઘરમાં બુઝુર્ગ હૈ, વેણે સમય અનુસાર આપણે ભોજન દેવણો હૈ, વેણે દવાઈઓનો ધ્યાન રાખતા હોય આપણે વેણે પ્રતિ રાખણો હૈ, આપ સ્વયં ભી એક સમય અનુસાર હલકો સો નાસ્તો કરલા, ઉને બાદમાં કોઈ ગોળી વગેરે હોય કોઈ દવાઈ વગેરે હૈ જેકો આપણે દૂજાને ભી દે શકા આપણે ભી લે શકા ઓ સ્વાસ્થ્ય પ્રતિ ધ્યાન હો જાવે, સમય

0: સવાલ
1: કરતા જવાબ દેતા દેવના હે એ બધો લુગયા ના કિશો બિંદાવો બિંદાવે જીવનો લુણી બાઈ ભાઈ હમકો ધારતી ની તું બાત કરો હેલો
2: હેલો
3: રામ
2: રામ રામ રામ સાહેબ રામ રામ સાહેબ અરે ડાવો સહી હે તે જોર બોલો કદી ડરતા ડરતા કેને બોલો હો પડો કીતી માં તે
3: દસી મે
2: એર પડ લીકર કઈ બણોલા
3: ડોક્ટર
2: બડિયા સા આજ કઈ હુણોલા
3: પીલી લોકડી
2: કાકા આયો
1: આ વિજો
2: સીમાબાઈ કે પીલી લોકડી જાણ દો
1: આયો મારી બેજી.

0: ખેતીવાળો વિવેક કાકા.
1: એ ખેતી મેં બાર કઈ કઈ કર્યો કોકી ને ભજાઓ
0: ખેતી મેં નેના કર્યા ને કરી
1: આજ્યા ઓર હાયો હા કર્યો કઈ ભણ્યા ટીનસી કોકડીઓ
0: કર્યો કર્યો
1: લુણી ભાઈ
2: આજ કઈ હુણોલા
0: આજ કોઈ ભમે જીવો ભજન.